0: 아니 댄송자 있는 다 로티치 요제 얘가 차친 공기 된 바 비지 친구 센터와래
1: 응응
0: 데 인도 다 로트 졸라 로트 제도 땅아 저 님모 졸라 소바 특진 담이 소지 다 고시지 차니 다 차친 보통 소바 예바래
1: 네디
0: 데 인도 데네 게긴 진도 달라 고시지 나다 로티타 데와래
1: 응응
0: 제차 넘어 된바래 데네 로마라 다자 통자용 넘바시 데트바래
1: 네디
0: Penadang atau dek saju riba yang nanda, loju riba yang nanda, cendera riba yang nanda, tapi dek suatu ni nyeri tu, tapi nyentin tau, tapi yang pari, tapi tu suka je ni, lama melang tu, nyesan je kerja nampak tentu juga, gengsi ya barat, tentu ni na.
1: Ari.
0: Kaya na yang tak ngarung ke, loju ke nyonya cendera, tata asalan tu, tapi ni sembuh tu, tata pagi loju siap tu ni, tapi gengsi tu, cendera kongrer ya pasang tu.
1: Ari.
0: Nghemanda yinna ta ngā tsū lhoti te ngā chī rongjīn dhārē. Ngā chī rongjīn dhā yindu ta lhūma ka jīla mōngi ki tēmbu shi yotabarē.
1: Nari dhīnga.
0: Tātā lhūma ka chitsi xiemba te nō, chitsi jōngzong xiemba nō nō ta xitsa dhēmbu guni te mōngi xīza te tōngjī tōngtabu ka gōkā rē yu rē.
1: Nari.
0: Ta yinna tēne lhūma tēno nō jīnchāng dhā kāndīnga sīna lhūma yinche zōmbu tō, ta chitsi yobu tō sō la dhē tōngjī sōnglu gu pējīn tōni, sōngi gu nūpa tōni. Sogan jitin shiza mongbo shek junin sepa setap sepa se mahatupo ktoni ta jongzao yung kotala ngenchara yebare.
1: Nari.
0: Ka tuidun de yina?
1: Nari.
0: Dini tenhong ka nga tso lhoti setong te namo rongi jenre ta. Lomo go logo te jya cher tongwa tong ta lo yung ka jicha te pasan soba re. Dini sogan jitin je rini shiza mongbo shek ta hongtong nyong san to lotoba re.
1: Nari.
0: Dini na wong ta lhoti ke jicha mdodo la Tā ngā tsū tēngsōng sāma tōng tō pēshī tōng mōng tō sōng nā, tā rōma tsū lā yendēng rōngi chī nāmba xie chōng chō tē ngā nāmba tōng tō.
1: Nā rī.
0: Tā tē mē nā mē xī zī, tē yu nā hā kō tē zī nā, tā tāndā kā nāmba zī. Tā nē yōng kā tē ndodō tō chā sōng nā, tā rōng ngā nī, rōng tsū chī tā kōng tē tā tsō mē bā kā tāndā nāmba xī rī.
1: Nā rī.
0: Yōng ngā tsū pēh kē yā lā sāma tōng nā, tā mōng yī tēng bō xī tā tā lōng tī lā tā sōng nā yōng. Tā mōngi tēmbō xie tsō mē bārē. Tēnē tā nyēmō zā gu chīchīn dāmiñ dōsō lā yōng hāma lā lā lā sō lā tōng sō na tā rō mōng sō na rōng rōng gu tī ngā tōng lō nyōng sāng jī gu nūpā tē lē bō xie yōng mō tō bārē.
1: Nā rē lā.
0: Tā lō mā kā xī zē lā yōng tī gā nyēmō zā jī ndō chīchīn dāmiñ tē lā tēmō rōng yī chī ōng dō xio nō bārē. Tā jī tā tsān tā sā dārē tēnē yēn jī nī tā kō yēn bā lē bā nō na Tā kruga sardinji rumo shiri yaw tō yu mara.
1: Nari.
0: Nani, tī lhoba jina tata ngā tō tōng jimba, yizu gu tēni, tē tā wak lūre jina tō jemi tāndro jimba rā, tā?
1: Nari.
0: Tā tāndro gā gējīn sardinji rā.
1: Nari.
0: Nani, tēnsong tā yung lhoba jina tata ngā tō hēn tō mandā wā tata tūl sāng tōng tō, tā tata sājūn zindā lā, hūji mōng chīngu zindro jindā.
1: Nari.
0: Tā sājūn zindrān dī gā, lōdhā nōng dī nōng xiao cao tā tā nī, hōmā tōsū lōdhā nī, tā chā zūg nā, gēgīng gā chā yun tū, tē tāng nī ndē mē pō nā bā xie chao nā.
1: Nari.
0: Tā nī, kō tsū lā yun, gā lī chīng bā jā mū tū pō gā tāng tā nā bā xie chao tū. Tā kō tsū, sājūn zindrān nī, tēng sū, tē mā tā tū kū rū gā xīn dē chī tāng tā gā rā wā chīng bā chūng, gā lī mū mū jā mū gū pō gā tāng tā. Njibu chenpo togu buku, tandoa kong hongwa xe te, ta te yinpa re tata.
1: Nari.
0: Te te endo tenne sodra ni ta loti chenro si na yon, ta kozo kaili chenpo jamu tu buku nomba xe chonto. Ta tanda ziga nomba gejin zogu nana, chepar zogu nana ta tanda zi gejin lo.
1: Nari.
0: Ta tanda zi tongsong.
1: Loso, loso. Gwaden xe gergen kone gergen go, ta cherang kapto te xe gergen xe kone nanda yana, Lhoma indi ka kaptu nga dada kantan nguan chi ka lhoti shaitang da tarka ka lhoti shaitang gawar na girgin da kuna sha kuna chapar mongpo yo ni dachi ka lakana nguan chil chachin tsiga tsiga shayan nari ta girgin ka khundi ina dada lhota zgan tsonji nara girgin ka khundi ina dada lhoti ka yochi ina dada yachay ina dada nda sosu ngi thana ra kishu yang chapar tsiga yo ni lakpa ta girgin ka khundi ka lakana tarka winji naka 그게 합샤데 리나 첼리 장거저 응원치는 이나 양치 첼리 멤버 안도 뭐 그거 준차라트게 요기 장거 더 소송이 되나 영 차퍼즈게 요니티 안치는다 그게 참다가 있나 더 소수고 삼루고 고스토군이 탈이나라 양치식 페기야 손에 다크윈지나 그게 참다가 손진나라 호자다 그 니랑랑 그 호마다 그 호중탕 양난다 그 마웅와 그거 니 희샤니 텐데 삼루탕 그 요니 그거 그 다크윈지나 삼종라 속관다 손진나라 그게 참다가랑 그런 게 그 로탈라 속관이 희기 요니 안다모르 디안지니다 양 티사틴 조크 손나 그 중원치 그 로티셰탄 나 다크 로티셰탄 그 라카나 지긴지나 그게 낙치그랑 진전나 남망랑 진전데 소손 소진나라 양 소소니 테나트 그 지 차서고나라 지 겜스나 다 망아 요니 인다모르 지긴 코나 카다이 코노 데브젠디 디안진다 땡글렌신 디노 나치 그 호수 로티 그 냠뇽랑 와다 그드는 손제 루니스므란다스가 기르긴치 로마 망아킹 안데이 소나 라랑 기르긴 누구 고름 그 쳇다니 섭죽 그 냠뇽 연나 섭죽 그 냠뇽스가 망보리 요치삼 그 디겐 그 영 야치냥 그 남바조로 니쇼니 갑다리 이 아 줄린 센디 냥구노 기르긴 남바조게라 영 소중리 너무 지나시 하진 그 사게 디겐 그 다 계랑한 손제 다와르다 기르긴 누구 섭죽 그 냠뇽 등 제리 야치냥 그 남바조 갑다리나
0: 알레스 디겐 제 땅 하면도 있나 땅 아초 아초 다 개긴 엄마 저는 선어 또 온다 티타 두칠라 땅 니초 다 사절라 땅듯이 연다 개긴 틀라 개긴 토통 예레
1: 나리
0: 네 다 김속네 대단 다 저 고니 좀 보이지 다 더 메지 넘바들 제들
1: 나섬
0: 아 저통가 데드카 같이리 침 보레 근데 얘는 다 데드 살 아초 개긴 때문에 그걸 포마토 소다 아 로마가 처가 정부 요발해.
1: 응응.
0: 아 개개나 그야 정부 세시래.
1: 나리.
0: 개개나 소통 여부 요래.
1: 나리.
0: 침박 기준 때는 개개나 따스 여부 요래.
1: 응응.
0: 아니 전쟁 때 땅아 초 대지군 정도 경수 준주 돌리 때니 다 개개나 다 개개가 매 요발해.
1: 마리.
0: 얘는 다 경수니 땅나 소노 똥도 땅아 초 리콘 소소 있는다 다 리니 소소 있는다 고니 마휴티 쳐 요발해.
1: 나리.
0: 제대한테 내가 초다단데 있는다. 인지도 친분도 다도 다 포마라 시시세지 파유다. 로소세보 뽑아대요. 아, 갈리 친분도 쳐래.
1: 응응.
0: 이제들은 다 나좀 해만다 있나? 개긴치 저도 문여시 다 나로 로니라요. 로니와래.
1: 응응.
0: 나 로니 개긴 토마세대요. 나로 그로마테 쳐나요. 아, 자더에 저 막 시시레 똥. 아니, 로소레 지우래 다.
1: 응응.
0: 다 대든데 있는 다 나초라 자던 세는데 게게게 야도스이나 파말히 미페바레 다파소나
1: 네리
0: 파말히나 디텐란 하이 돈스바레
1: 음음
0: 따따나 디에톤 인제도 쳔본로 쳔다
1: 네리
0: 에 게든도 소나 다 나초고 가디도 나초라 펜바 몸부터 예바레 다 무스키나
1: 음음
0: 디 디가 넘바 디 나로 토마 땅 게게나 시도 가디도 그 게게 나치 나라다 야동도 시시 보소 고모터 예바 디가 넘바 라니 때 되는 나랑 그 로마토 살아요 데이터가 라니 시도 예바래 데이터 온데 다 나초 헤마가 게긴토서 나초라 가든 치스데 예라 챤도 나랑 용티가 라운드 산네니 로마토 살아 다 자동 세산 자동 시시게 동산 시시 제게 동다 로소 세산 로소 세다 아무 몸부 세요래
1: 네리
0: 데이터 다 진 다 다달아 선원 동도 로마 데토다 타세니 중수라 다 컴바푸 셈바래
1: 네리
0: ते सेंग द नाचोला नारु गेगिना ता छिन्हे नेवा देता फुमा ते छोरेन द
1: हम्म
0: मुसा यान न ताता नीचन द लासन तोंद तेदु सल गेगिन चेक लासन नंदो कि लोसोला फोटिला बेपा छेंबो
1: रोंग
0: सेंबा ते फुमा ला जेन थोसोना ता जादों तो हेहे तेदो ते गेंसे छेदन जे यापा सोंद
1: नरी
0: अतन रोज नो छोद तंद ना खेरे के छमारे ता गेगि मोंबो छेक गेहे अ गो कुरुगो lanlu gu tini, taa nyonyo non saanziga kuru nitsi kiri. Taa gigi mongchi mungbo zigi kiri, taa tigit kaa tigit nga tsukil loma tosu la jadon si, xie xie tong, taa tutum namba kendo kocho la xie, ji ni te, taa nanga siye ndu, taa koncho taa sendini, chula sanwa tong ndu, taa kocho ka haa kodi ni, tini nga tsuk gigi mdo su la, kadi chimburet ga san tini, jimin dimi chio zhukul siwa chimbu choye pare. ten sun da son no ton son ta ton chin je yin ba re
1: na di
0: ti yin ta ge gin chi jo dun du xie xie ne mo te du ran da ni ta pa yo gu bu chi la le sen ba re
1: na di
0: da nga chu sa chen ne son no ton son ta 호소고 돌아지 종선 해례선도다. 반도 돌아가 종선 호소고 돌아 종선더니 땅 아초고 로마가 제다스니다. 호소 소치 세그르세나다. 마롱 고선고 때니 아 개차 다 대가히스게요.
1: 나리
0: 땅 아촌더는 니스를 탄 서도 빠지는 아초고 장천도 템고 소자가 되게 되는 옆에 때문에 그 바래다. 바티 조제 그리고 무엇아 소마티 용도 불랑동도 그나 바티 그리고 차진제레드가
1: 네리
0: 예 천달라 소마도나 대응 차진제레
1: 댕가
0: 때문에 니파데는 땅 아초고 소노 근시 그때니 다 어 친구들 다 소다젤 소마동가나 땅 소마젤 소마동 진다젤 소마동나 땅 소마티 소노 근시 때 조 친구들
1: 네 댕가
0: 소노 근시 그때니 아초고 코솔라 호소데 야토 디 카소데 지소나 때니 다 로마 대용 가서 이제 좀 말했더니 로마 대라니 보고 진다 대용 레플랑도 똥 터발에 진 진다 대 레플랑도 똥 소나 대 포자 대용 땅 용도 블랑도 치발에
1: 네리
0: 다 근데 인도 사람 땅 아주 송 송로 끼시 그때니 또 떠봐 땅 로마도 냥도 가다 세봐 근데 로마가 송로라 떠게 세봐
1: 네리
0: 근데 아주 로마 대글 도솔라 소소동 진짜 야보 세봐
1: 나리
0: 아티 다다 나초 돌아서 나 돈도 다티 나르 그텐도 살아 다 던지 제리 가텐
1: 음니
0: 다 선반인 땅 나초 로자톤 춘도 빠진 제와티 동분 저거 바래다
1: 나리
0: 반도 조는 조제 데인도 땅 나초 파마도 게긴 발란 제와 동부 저거 바래 데인도 땅 파마도 게긴이 선우 지팅 선 지팅 교수나 다 파마 그 지트 이만다 다 게긴 줄 로트티 땅 아초 그 레플랑 더 칼로 주지 메바 파치 메바 레
1: 나리
0: 이 마소나 다 보다도 천달라 저와 옆에 메 파마도 게긴 보는 저와 동부도 담아드나 다 아초 그 로추 파마 대초 그 제추 대다 용도 불랑 다 적감오드레다
1: 뭐 말이
0: 데인도 저와 동부 전지 대초 친구는 친구 통도 게긴아
1: 나리리리 간다
0: 데인도 지금 넘바진가 다다네나
1: 나리리리 lasa lasa. Girgingi tawarda girgingi gu sobchukku nyamnyong tang jeli jachi nyang kinamba zo kabdariye kuno tevzhindi ta chirgik chu girgingi nanda ta ngonchik gu sobchik shetang nanda tawar gu sobchik shetang ta sobsu jatang kong gishog nihti ni sonara girgingi ta kuna shakuno tevzhindi girgingi zgi na saksam zangma zgyo chu tata hachang ka chenpo rechi saksam zangma zgi ta kirgi gelhub gwaara tsewa zga yukwa zga chikju data shiga hachang ka chenpo rechi gelhub gwaara tsewa zga lhkhamari chikgo na lhkhamandi rananga semtam shay chura kabdaya chura dani da lhkhobcha tang kirgi chamdak gwaar kirgi rewaan da yukwa zin zinju dala sukwaan din sonjina da kirgi ta girgin zon sonjina tawar da girgin inu ga nyamnyon sakpada gishu ta ngon chik gul hosu driftang la tawar gul hosu driftang la gana chapar na yang na warna hewa gara chenpuri yochari yang na tarkib ka lhkhoma zon jina kirgi digma nina khchari ma nina damora mungpo sirgun rechara kirgi girgin taga lhkhsam tsangma zgan i tani ina shayi te digna khchari nara kirgi chun meni da zon jina girgin tajik wana khuay zhigi shakun lhkhoma ta tarshani sherawa song nara maung para kirgi Lomate gira shera shirndangri jayi kaya na girgintag rangi jiga khatsayi nyangyi kaptuk deyin jina ta shiga chasar gwanar jiga lhasam zangmaz gira rangi lopchiri nu ndazo yin jina hii tamni dhamo redasay gu gita di jang kirgi girgingi ta gwanar ta lomaga kirgi samlu kinchun dhag zuwi daytangi girgin zuwi shiga zinjun ta ta hachang gachembo redasay gu dhebzindi di tonan di Girgingi tanjiga tarinjina gishu lopchatang chamdaqa wargan jewaanda yi qozang zingu gata segu. Na zingu tangna girgingi lomaga chamdaqan da zon rendi gandari yi guan na da zukuan niyang girgingi kabdazga tongtong liina.
0: Riga gishu ta tenga ngandrong ta nyonyong gichini yin nanda ta ngarongga zonsi yin nanda ta lomanda ta ngatsu girgingi loma til chindolin jewa siji ti ta ngatsu tendando zuoji reka tongda ta ta songga losu gichini. Tini xie nga tsu losong la da jueren song yuwa re.
1: Nari.
0: Ta nga tsu chumdao ka loso, lo zhiga loso, chum sung chu loso.
1: Nari.
0: Ta di nongi thoma nga tsu chum sung ka loso te je guba re. Ta nga tsu ka putru te chum sung ka loso te je guna, ta pama na putru ka on tongbo gegin re.
1: Nari.
0: Ta di yindu thoma nga tsu putru dao ka ka nrondu xie song, thoma te ta pama li lao jen, pama ka la zin longso ji ba re.
1: Nari.
0: Ta di yindu nga tsu pupumu te dao lo zha ni, gongpe tando guna ta ngipa ta chundo pama tu nrendi tongbo xe yigupa te ta kandata mipa xe.
1: Ari.
0: Ti wo na ta nga chun jindri kanda ki segure si na ta nga rong ka sa ta tsa tong nyonyo ka ten si na Toma ta lo chu so so ka pa ma ti gong yin ba ngu sen bari
1: Nari
0: Ta ngu sen gu bari ti, so chimbo jiri
1: Denga
0: Tini pa ma di do ka chin sa cha jin tong Chon jiga ni tsa mo nyawa si ta julin sa gu bari
1: Nari
0: Ta ti si su na ta lo ma ti nga chu ka lo so se tong yin na da ka la ka da se tong yin na da ta Chin do ti rin jawa se tong yin na da ten yung pen pa yu bari
1: Nari
0: Chin do ka chin sa ka

0: chachin yao ming tong chanchi ka mi tsui tan dha mi yo pa rebo
1: kanda
0: nga chok di junlin nyongchon zato na di penpa yo pa re teni tela teni ta nga chok lomo ka fo yung ka nangji la ta tatu le puse go pa re ta chindao ki ta loma di loda nolo yao ndo ta ku ku songo kere ma chetong usin ta loma di la lo yung yao puse yung to pa ta del songo tong yore
1: nari
0: di tong ndo ta nga chok dodo namba kenda teni pama to ta lo chok ka lo yung ka go de ཁྱི ཕྱི ཡོད རེད ta tanda ko nitsu mabu san yin bari. Di yindu sali ta nga chu ko pama dosu la njewa si yindu ta lo yung ko kona ma yin bari. Ta ti loma di la zongcha ka suni yung kada si gure. Ta detung ko ko, chua ko ko, ta su mumbu yin ni kada si.
1: Nari.
0: Ta loma di la ta to usi guru ki jinsi. Tani loma la la ta kuru ko rinni shenda na yung ta luza zongwa ji, zongda zongwa ji, zinda la gagin che wa ji, gagin la kuku che wa ji, sotu pinzi la tanda chiwa chi tanda loma yore.
1: Nari.
0: Ta tanda ko suni yung pama la kadashi. Taripo chi ta nga chuka rinigi teni yung lepo chi sangme na yung loma ndala ta pinki yabu da zini da. Tanda yabu da zini. Loma la gegin la kuga yabu nga zini da. Ta tanda ko teni pama tela yung senkyu ke tre gupare.
1: Nari.
0: Ti tre tana teni kuru ka loma tela ta gajin zinda tela gajin chiwa sila supa gongla gongchang je yendi re tu chechu re yebare.
1: ディエンドディエラデザンジテブケチャヒグバレタデバジャゴベナリハチェデネンバママワレうんダンダシエンドテネゾンチャトンゲンチャソニニタチュンドクセンガラチェステグルセナタネンシュチェトグシュチェグバレナリネンシュテネタフォヨングヤジテンテンタクガヨンチュノニタトセグバテネンシュレうんグシュチェナタンアツクグゾンチャクテンネンアツヒエナトムクルガチュンドテラヨングシュチェテバレデンガ
0: だ、単純な、せな、4ペントマニアヒト。最初の。うん。てね、だ、検知はそのまま、検知もはそのまま、でも、もはそのまま、とその、だ、ちょうどの、だ、ほだのら、だ、めな、やぶちいおれ。こと、もう、むすたでね、てね、かだひょうごにかだてくるさ。なり。あが、君でめせんへらよにかだやぶせくし。うん。ひょうごにかだせたな、だ、やばてよ、ましれば。だて、ペントニクラソンのとんしばれ。うん。
1: 근데 카다스 선노동 주팀 몬데 텐터그스 나리 드니 티노는 하바친다 다 나룽 타타 선노치 동도 딱 고카리에나 도치리에나 다 추노도 무스 다이그린 로타나다 겐세 라로타 뎀바레 나리 용 하바친다 뎀바 몬데 사와 다 나졸로 로중 그테니 무 차지 메프다 돈도 도솔라 게긴 티 춘도노 춘 무스 여튼 드니 게긴도 춘도바 다 제와 좀 보이 쳐드바레 나리
0: ᱛᱟᱠᱤ ᱪᱚᱥᱚᱱᱟ ᱛᱮᱱᱤ ᱛᱚᱡᱤ ᱠᱚ ᱥᱚᱢᱟᱛᱤᱭᱚ ᱟ ᱛᱟᱠᱨᱤᱡ ᱡᱟᱫᱩᱜᱱᱟ ᱟ ᱞᱮᱯᱚ ᱜᱚᱱᱤ ᱛᱟᱛᱟ ᱪᱟᱥᱮᱱ ᱛᱚᱵᱟᱨᱮ ᱛᱮ ᱢᱟᱯᱚ ᱚᱛᱮᱱᱤ ᱠᱟᱠᱚ ᱪᱤᱢᱵᱚᱡ ᱪᱮᱥᱵᱟᱨᱮ ᱛᱟ ᱭᱟᱥᱚᱜ ᱛᱚ ᱪᱮᱞᱟ ᱛᱮ 나도 당도 나라다 통신세도 당가 로달라 초소모도 좀
1: 해리
0: 띠그 바네 파마 띠그 소모 동도 다 깨차데 나쇼 놓나 고온도 데니 파마 띠그 저상다 게긴 토라 해놓나시다 데니 게긴도 쳔다 팔다 된던 잠이 다 상해 바래 나도 상도 데니 다 두지 서르시는 다 다데 부추 로마티다
1: 나리
0: 계세도 다 제가 담보 전지 그 말은 그 선호 그때 년이 된다 던들지 긴가 근데 연바 켄 땅간 진도 진도 그 진도이나 다 탄원지 이발요
1: 나리
0: 단 다다는 단 진도 진도 그 진도 세 대세 세지대 딱 까무시래 봤어요 진도 세 까무 니스탄들이 얘는 땅간 진도 진도 그 진도 세 차도 땅 아초 그 절세 대나는 땅 아로가 Shunsoka chinda, gondis, njogu, jorsin, nyenjito,
1: ngoshi,
0: gasa, ta ngoti, ta tumbaga jini chindolan jawa chepare.
1: Nari.
0: Dikiri tinda, chendo lala ta somo to motu pa roso go somo yapu me pa to so ta ji to jin je me pa ta lo da la she she ju mo da ge gen la jo ju mo mo to da chi na ta nga ro go ndo nyen ri sare de mo shi ko lan je wa chi ri sare de don do ge ni je wa chi de ni chendo go no ni chendo go o yan go ta chendo go no ni chendo de o yan de go on de o yan de do de ta nga ro lan je wa to mo yo ge
1: ne ri
0: Jawa tambo yepa mase te chindo tele tan zinda tonu ni ngen khatu ji nga de tu bu ta da go chindo go uyen ji ku ta ti ku yo se sono ta nga ru go li de na yo a yon duar ta ko te ta che me se pare te ni chindo ti go ro go chindo go tsoba no ne te ni ko zala ke cha shi a ta ni ko zala kha da se te ni ro shu go zinda tele chimin de me lo so go pu te de me kru go no ba cho se pare ये से देता गेगिन तो यें चंदो पालन जेवा तंजा ते से गुनता ताता का थाना तो सोरे तने चंदो को उयन दे गारु गन गेंस यें लो लो लो सो सो जे माइन ब गेंस तो मा दे चंदो ला उयन दे ला जोसो ना चंदो उयन दे रोंशु को डंडो आ तने जिंदा दिनो ना ता न्यूंजि मो बो येबा मारे
1: नरी
0: ता कौन ता चो तने ना छु सो ना तों दे ता गेगिन छि ना ता फोमा ला सेंखा ला माखा मो जुवा ते चो छि मो जेरे
1: Lasso, lasso.
0: Nga tu tenga ne jadun sin na cheche ton na jini, roso ya posi kola kecha xie, sengi teni loson yende na, loma ten yung, seng koto ari.
1: Nari.
0: Tani chendo ka rewa tela yung, nga tu gigin shi yena, ta nome to tomu ni pari. Dezo chimbo jere.
1: Lasso, lasso.
0: Tani yung loba jende nga tu gigin yung dobu li ni, gigin shi yin sao de ta tela nga tu go, tseni mumbu shi zhongju yore.
1: Nari.
0: Ta tosu mumbu ma zhong na yung, nga tu lo li ni tela ta, nōngzō tō mā sōng wā. Chōngdō tō sōng mā gēgīng sōng nā tā nzā tsē yōngyō chē yō chōngdīng chē tā lōndā jī tō pā. Nō tā zhīgā lōngdō tō kūzhīgā sōng nā tōng dīni dīni lī dīng tā chō sōng nā tā tē tāng jī kūrī gā chōngdō tō gēgīng pā ngā wā sōng jī mā rī dīni sōng mā tē lā pēng tū kīng bō tō yō nō gā nō bā zhī chō dō gēgī lō
1: nā rī dī dī rī dī kwa chēng chē gā nā kūnī gēgīng gā ta gergin gan sonje na loma ge chamdag den den di kan ja ye gun nan dag ni thana gergin ga kada ma ga la bu dag ge loma ge chung ge ni chi de gergin nan sonje si ge jilu ne ju gergin nan sonna ya na ger ge zen dag ge gan sonna ta loma ge chung ge ni chi de jilu ne ju da ya ha chang ge ga chen bo ye no dian chi ni chung ge ni chi de jilu ne da ta ti jin de loma ge chamdag den de wai chamdag dang nyam ji ge so sun de chung ju sha yin de chung ju da ta chang ge ga chen bo de ji gergin ko na ka da ge dian chi ni ta di loma ᱜᱮ ᱠᱷᱟᱵᱫᱟᱭ ᱫᱟᱭᱛᱟᱝ ᱪᱷᱩᱝᱜᱤᱱᱤ ᱪᱷᱞᱟ ᱡᱤᱞᱩᱭᱮ ᱪᱩ ᱛᱮᱦᱟᱱᱥᱤᱱᱤ ᱛᱤ ᱡᱤᱱᱛᱟᱨᱟᱱᱟ ᱪᱷᱚᱱᱡᱤᱱᱤ ᱨᱟ ᱪᱤᱠᱟ ᱭᱟᱨ ᱜᱤᱱᱱᱟᱝᱟᱭ ᱱᱟᱱᱫᱟ ᱡᱟᱱᱡᱤᱜᱤᱱ ᱱᱟᱱᱫᱟ ᱱᱢᱩᱜ ᱠᱟᱛᱷᱚᱱᱡᱤᱱᱟ ᱪᱷᱟᱢᱪᱟᱨᱟᱱ ᱡᱚᱡᱩ ᱛᱟ ᱪᱷᱟᱢᱫᱤ ᱡᱟᱱᱫᱤ ᱥᱚᱝ ᱫᱟᱭᱛᱟᱝ ᱪᱷᱩᱝᱜᱤᱱᱤ ᱪᱷᱞᱟ ᱭᱟᱱᱟ ᱠᱨᱜ ᱪᱷᱟᱢᱫᱤᱜᱱ ᱫᱟ ᱡᱚᱥᱤᱜᱤᱱ ᱨᱮᱱᱫᱤ ᱭᱚᱠᱟᱱ ᱨᱮᱣᱟ ᱭᱚᱠᱟ ᱥᱚᱝ ᱫᱟᱭᱛᱟᱝ ᱵᱟ ᱜᱮ ᱥᱟᱭᱤᱱᱫᱤ ᱪᱷᱟᱢᱫᱤᱜᱨᱟ ᱜᱤᱨᱜᱤᱱ ᱱᱤᱜᱟ ᱦᱟᱨᱥᱨᱟ ᱧᱟᱢᱫᱞᱤ ᱫᱟᱭᱛᱟᱝ ᱞᱚᱥᱩᱱᱫᱤ ᱪᱚᱝᱡᱩ ᱫᱟ ᱦᱟᱡᱟᱝ ᱠᱟ ᱪᱮᱢᱵᱚᱨᱤᱡᱮ ᱜᱤᱨᱜᱤᱱ ᱠᱚᱱᱟ ᱠᱟᱵᱮ ᱠᱚᱱᱟ ᱛᱮᱵᱥᱤᱱᱫᱤ ᱛᱤᱛᱚᱱᱟ ᱠᱤ ᱠᱨᱜᱤᱱ ᱡᱤᱱᱟ ᱪᱷᱟᱢᱫᱤᱜᱱᱟ ᱵᱟᱡᱚᱱ ᱥᱚᱱᱡᱤᱱᱟ ᱨᱮᱭᱟᱝ ᱛᱤᱡᱤᱱ ᱛᱟ ᱨᱟᱝᱜ ᱞᱚᱢᱟ ᱜ ᱜᱤᱨᱜᱤᱱ ᱛᱤᱱ ᱫᱤᱭᱮ ᱡᱚ ᱫᱟ ᱪᱷᱟᱢᱫᱤᱜ ᱠᱟᱨᱠᱨᱜᱱ ᱱᱟ ᱞᱚᱯᱪᱟ ᱛᱟᱱᱤ ᱛᱟᱨᱥᱟᱱᱤ ᱩᱥᱚᱱᱟᱨᱟ ᱨᱟᱝᱜ ᱥᱟᱭᱤ ᱜ ᱞᱟᱯᱥᱟ ᱥᱚᱥᱩ ᱜ ᱜᱤᱨᱜᱤᱱ ᱛᱟ ᱥᱟᱥᱮ ᱤᱱᱤᱱᱟ ᱛᱤᱡᱤᱱ ᱛᱟ ᱨᱮᱱᱫᱤ ᱢᱟᱱᱭᱚᱱᱤ ᱱᱫᱟᱢᱩ ᱜ ᱪᱷᱟᱢᱫᱤᱜᱟᱨ ᱢᱟᱱᱯᱚ ᱭᱚᱜ ᱛᱤᱡᱮᱝᱜ ᱛᱟ ᱪᱷᱟᱢᱫᱤᱜ ᱨᱟᱱᱫᱟ ᱡᱚᱱ ᱥᱚᱱᱡᱤᱱᱟ ᱠᱨᱜ ᱨᱟᱝᱜ ᱥᱟᱭᱤ ᱜ ᱜᱤᱨᱜᱤᱱ ᱛᱟ ᱥᱟᱭᱤᱱ ᱱᱟ ᱡᱮᱱᱫᱤᱜ ᱛᱟ ᱥᱟᱭᱤᱱ ᱱᱟ ᱛᱤᱡᱤᱱ ᱛᱟ ᱠᱨᱜ ᱥᱟᱭᱤ ᱜ ᱞᱚᱴᱟᱜ ᱱᱟᱝ ᱞᱚᱡᱩᱝ ᱜ ᱱᱤ ᱪᱷᱟᱴᱟ ᱭᱚᱱᱟ ᱡᱤᱜᱞᱢ ᱪᱟᱜ ᱭᱚᱢ ᱛᱟᱱ ᱫᱟ ᱥᱚᱥᱚᱥᱚ ᱜᱤᱨᱜᱤᱱ ᱱᱟ ᱛᱤᱡᱤᱱ ᱛᱟᱱ ᱡᱟᱡᱩᱨᱟ ᱜᱤᱨᱜᱤᱱ ᱱᱟ ᱪᱩᱡᱩᱨᱟ ᱱᱫᱟ ᱡᱚ ᱦᱟᱡᱟᱝ ᱠᱟ ᱪᱮᱢᱵᱚᱨᱮᱡᱤ ᱜᱤᱨᱜᱤᱱ ᱛᱟ ᱠᱚᱱᱟ ᱥᱟᱠᱚᱱ ᱫᱮᱵᱡᱤᱱ ᱫᱤ ᱛᱮᱦᱟᱱ ᱥᱤᱱᱤ ᱛᱟ ᱜᱤᱨᱜᱤᱱ ᱱᱟ ᱡᱤᱜᱤᱱ ᱛᱟᱱ ᱨᱟᱡᱤ ᱡᱚᱱᱚ ᱩᱪᱷᱩ ᱟ ᱛᱟ ᱞᱚᱨᱟᱱ ᱫᱟ ᱱᱤ ᱞᱚᱢᱟ
0: Rege, taa, nga tsu taa rumi tsengkuma tenpa sanganda ina taa, kitunga salandona taa, su nini taa pechubare. Taa jina taa nga tsu rini ki sangare. Tini jenshin taa nga luta ki sangare.
1: Nari?
0: Taa luta siyala salandona pachinti nini chujire. Tini rumi taa tsengkuma tenpa taa sangate pachi, sangatsuma taa pachi tsengkuma tenpa ki resandu. Pati kere sena tata nga tsu rini chi sangla ta suji nga rini sangla ta luyon jend ji nga shadon jend ta shiza rini chi sangla du lori gu duga
1: nari
0: nyingo jenden yizu jend ta lori jend ta kretong ziri tani zongin jend kapin jend te tsuma ta gongpe na ta zinda susu ina roma susu ina rongla kuru rongrong gu mupa ga